નમસ્કાર, પ્રણામ, પહેલા વસોલી. આપ સુનના છે આકાશવાણી એડલેટ પર ભારતીય પ્રસારણ કા યે ક્ષેત્ર ભાષા કાર્યક્રમમાં ઉત્તરાખંડી કાર્યક્રમ મેરી યાની વિનોદ બિસ્કી દગડી. એ કાર્યક્રમ આપ ઓનલાઈન ભી સુનના છે www.5bvi.com.au પર. સમય ઉણો છો 3:33 ઓર 12:12. દગડીઓ, હમ સદાની આપણી કોશિશ રખતા કે હમ આપણી સાંસ્કૃતિક વિરાસત તે યે દેશમાં ભી જરૂર પ્રચારિત ઓર પ્રસારિત કરા. તે આપકા સહયોગ કી ભી હમ અપેક્ષા રખ દો કે આપ યે કાર્યક્રમ માં જુડો ઓર અપની રાય જરૂર રખો. હમારો ફોન નંબર છે 04303232365. અરે ભી શરૂઆત કર દો ઈ ગણેશ વંદના સી.